0: પણિયારી પણિયારી કાર્યક્રમ સુનાનાળે સેંગ મિત્રોને શ્રોતાઓને સખીઓને રેડિયો સખી ગુંજનના ઘણા ઘણા રામ રામ, અને સાથી નીતુબેન સોને બી ઘણા ઘણા રામ રામ. આપનો બી ઘણા ઘણા રામ રામ ગુંજનબેન. આ ગુંજનબેન શી બાત છે, બધા ચહેક રહ્યા, મુસ્કરાઈ રહ્યા, કુછ હે ફરે દિમાગ મેં કુછ ચાલ રહ્યું હે. દેખો નીતુબેન, ચહેકનો મુસ્કરાવણો કઈ તો જીવનની એક આદત બનાવી લેવાની છે. સબને મોંડ ઉતરોડો રહે તો હર ચીજ ઉતરોડી જ લે. આપણો કામ બી ફળાવે ગુણે આપણને.
1: બિલકુલ,
0: શું કામ કરો તો ઊંધો કામ હશે. અગર જે આપો દોરે મનસો તો ખૂબ વિગતો, અરે એક હસ્તે મનસો સોરે મનસો જ કોઈ કામ કરતા તો ઓ આપણો જો સકારાત્મકતા દે નહીં, પૂરી વજહ શું કરો ફળ બી સકારાત્મક મળે. સકારાત્મક મેં જ આપણો ફાયદો હોય, નુકસાન હે કોઈ.
1: જી જી,
0: તો હસન શું સારા લાભ મિલ રહ્યા તો મોંડ ઉતારનો ક્યો અર ક્યો નહીં ચહેકણો. હરેક ના ચહેકણા છે.
1: જી બિલકુલ સહી હે. જેથી દેખો મુસ્કરાતો ચહેરો હર લોગ પસંદ કરે, પછી એક સુજોડો મુંડો યા ગુમસુમ મુંડો હોય તો લોકોને લગે કે શું હે યાર. અપો યે શું બાત કરે, લેકિન એ મુંડો